0: વિભાગમાં એક કનિષ્ઠ સહાયકરા ઓહદા માથે નોકરી દેવાની મંજૂરી દીની હૈ ઈ ફેસલા ઉ નૌજવાનાને ખેલના હલકામાં આગે વધણ અર પ્રદેશમાં ખેલના વિકાસને બધાવો મિલેલા રાજ્યમાં કૃષિ ઉપજ મંડી સમિતિયા રો બુનિયાદી ઢાંચો મજબૂત બનાવણ સારું મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 18 કરોડ 86 લાખ રૂપિયા ખર્ચવાળા વિકાસરા કામ મંજૂર કિના હૈ ઈ રકમ સોજત પલસાના શ્રીમાધપુર બીકાનેર નાગોર અર દુધુ કૃષિ ઉપજ મંડીમાં વિકાસરા કામ કરાયા જાવેલા ઈસાગે યાર્ડ અર સંપર્ક સડકા બનાવણ અર ટૂટોડી સડકારી મરમ્મતરા કામ કરાયા જાવેલા નાગોર અર ડીડવાના કુચામન જિલ્લા મુખ્યાલય માથે આજ પ્રાકૃતિક ખેતી કાર્યશાળા રાખીજી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન રાતેત કૃષિ વિભાગરી ઓરું ડીડવાનામાં રાખીજી કાર્યશાળામાં જલદાય મંત્રી કન્હૈયાલાલ ચૌધરી કિસાનાઓ ખેતીરી કુલ જમીઓ કમોકમ 10% હિસ્સામાં પ્રાકૃતિક ખેતી કરણ બાબત કહ્યો નાગોર માય ભી કાર્યશાળા માય કિસાન આયોગરા અધ્યક્ષ સી આર ચૌધરી પ્રાકૃતિક અર જૈવિક ખેતી માથે જોર દેતા થકા કહ્યો કે ઇણુ કિસાનારી આમદની માય બધોતરી ભય સકેલા મુખ્ય સચિવ વી શ્રીનિવાસ રાજસ્થાન વાનિકી અર જૈવ વિવિધતા વિકાસ પરિયોજના રા તેત હરિયાલી બધાવણ અર જમી હેઠ પાણી રા લેવલ માય સુધાર સારું જતન કરણ રા હુકમ દીના હૈ વે આજ જયપુર માય અહેલકારા સાગર મીટિંગ રે દૌરાન બોલ રહ્યા હા મુખ્ય સચિવ ચાલુ માલી સાલ રી કાર્ય યોજના નઈ મંજૂરી દીની વે પૌધા રોપણ અર ચરાગાહ વિકાસ જુડિયા કામા માય સ્થાની અર હલકર અનુકૂળ પ્રજાતિયા માથે ખાસ ધ્યાન દેવન બાબત કહ્યો રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA વિદ્યાર્થીયાને ઉજું લી જવણ વાળી નીટ UG 2026 પરીક્ષા સાફ ગોઈ સાગ કરાવણ રો ભરોસો દેરાયો હૈ એજન્સી રે મુજબ પરીક્ષા માય નકલ અર ગેરકાનૂની કામ કરણ રી કોશિશાને કરડાયું રોકી જાવેલા NTA ઉમેદવારાને તૈયારી માથે ભરોસો રાખતા થકા પરીક્ષા દેવણ અર જરૂરત પડ્યા માનસિક સ્વાસ્થ્ય સહાયતા માનસ હેલ્પલાઇન 14416 મદદ લેવણ બાબત કહ્યો હૈ રાજસ્થાન લોક સેવા આયોગ RPSC રા અધ્યક્ષ ઉત્કલ રંજન સાહુ આજ અજમેર માય આયોગ રા મુખ્યાલય માય ખબર નવીસાને લારલા એક સાલ માય આયોગ રી ઉપલબ્ધિયા અર તકનીકી નવાચારા ની જાણકારી દીની વે કહ્યો કે આયોગ પરીક્ષા પ્રણાલી રી સાફ કોઈ બનાઈ રાખણ અર પરીક્ષામાં ટેમ સર કરાવણ સારું ખાસ કોશિશા કીની હૈ વે બતાયો કે એક સાલ માય 47 લાખ 32 ઉમેદવારા સારું 187 32 પરીક્ષામાં કરાર 10,000 ઉમેદવારા રી નોકરી રી સિફારિશ સંબંધિત મહેકમાને કરી છી
1: 14,536 પદો કે લીએ સીધી ભરતી કે કરીબ 16 વિજ્ઞાપન આમને જારી કિયે હૈ ઓર જો પેપર હૈ ઉસકી સિક્યુરિટી કે લીએ અભી 3-લેયર સિક્યુરિટી સિસ્ટમ લાગુ કિયા ગયા હૈ જો પેપર સુરક્ષિત રહે करीब 14,485 अभ्यर्थियों का इस समय में इंटरव्यू लिया गया है 666 DPC की बैठकें हुई है एक साल में और 34,986 राज्य कर्मचारियों को प्रमोशन उस DPC के माध्यम से मिला है
0: अंतर्राष्ट्रीय योग दिवस काउंटडाउन रा तहत प्रदेश में योगाभ्यास रा कार्यक्रम रखा जा रहा है 12वां अंतर्राष्ट्रीय योग दिवस हूं पहली आज जयपुर माय मुख्यमंत्री रा रहवास माथे योगाभ्यास कार्यक्रम राखी चियो इन माय मुख्यमंत्री भजनलाल शर्मा RAC रा जवाना सागे योग अर प्राणायाम रो अभ्यास कीनो उप मुख्यमंत्री अर आयुष मंत्री डॉक्टर प्रेमचंद बैरवाई जयपुर माय वारा रहवास माथे परिवार वाला अर सहायका सागे योगाभ्यास कीनो वे लोगों योग जुड़बारी अरज कीनी બૈરવા કહ્યો કે યોગ ન કેવલ એક દિન તાઈ સીમિત રાખણ રી બજાય સ્વસ્થ જીવનશૈલી રી બુનિયાદ બનાયો જાવણું ચૈચે રાજસ્થાન વિધાનસભા પરિસરમાં આઈ કાલ સમારે વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની રી અગુવાઈમાં યોગ અભ્યાસ કાર્યક્રમ રાખ્યો જાવેલા રાજ્યમાં ફેર રહી આંધી બારિશ હું પારો ઉતર્યો હૈ મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર રે મુજબ આવતા 24 ઘંટામાં પ્રદેશ રા ઉગણી હલકામાં ગરજ ચમક સાગે બારિશ રા આસાર હૈ જતક આતુણી હલકામાં કઠે કઠે હલકી બરસાત રી સંભાવના હૈ ઈ વિચે આજ દોપહેરા પાછે ચૂરુ ઝુંઝુનું શ્રીગંગાનગર ભીલવાડા અર હનુમાનગઢ જિલ્લામાં તેજ અંધર સાગે બારિશ હુઈ ઝુંઝુનું અર નવલગઢમાં ઓલા પડ્યા સિખ ધર્મ રા 5વા ગુરુ શ્રી અર્જન દેવજીને આજ મારા શહીદી દિવસ રે મોકે